0: 일라름 샤이하는 학기 다키나 타우스 버글리 라우 능이 다키나 타우스 로그 호로 타우노 타우노 녹다
1: 타우노 일마
0: 나크나노 나가 이슈실라 나테나테 능이 이슈실라 나테
2: 아이 누피 마샤 가나노 라이 바보
1: 바보 샤크리 바보
2: 아이 카리 하르미 바
1: 와헤 마타 하이람 디 바보 바보 마탐 카기 마망다 angang unnabada ni pi malai ki di hai batu ni pi do pabu masa ubi haubra ai ga sak mana bra pabu
2: mane na ka na sak sak mane kari mat khena di khena ba hai babu nu pi do na ngon de sahi khran gani adu tani
1: adu di pabu hau ji la la mani pa do sahi kun tha mo shram lagani ya ma phikana thakana la i pabu ma kutta su thang sang am pari ai gi sa u bada ki maha ki ning pa sa pun ma kai ra mani ma kutta ki thang li bak ta ta ki ba khang de pa bo ni pa du ni pi du ki ma pu roi bo ira moi dra pa bo
2: thing la ba hing asi de ma kutta thang sang pai ri har ga i pa bu thi wala mi
1: pa bo
2: ni du ge sha gi ma se u ri har ga mak si en kha ba wa pa ma si arai bi tri
1: arai ba thabang na ti pa bu aru ba lai na ni kari karam tar ga la yeng ga da gi ha bu do pa bu na khana bi yu khana na ba gi ma ta ma do ho gi yok sel la mi
2: a chum ba ma gi aru ba lai na ni डॉक्टर को बदमाश ने थांग पाय नो लाख पे आठन करी डॉक्टर अमति ब्राह्मण पंडित है बसे ईश्वर की थौदा पांगथोपा मियो ब मखलम ने डॉक्टर ना लंदोनी
3: डॉक्टर छ टेंशन बिरो सीआर छम नन छम बि
2: आई हैव जीटीएन की मरम खंग नु लाइ बनी महाकरम तोरी
3: महाकी वाखल से अंगक पनी ngasi phawge manungda magi thamoi de gi chuchila ge sakta mulap thoktri pikli ba masabu yeng laga chuchila bu nin ching ching kapti doctor magi piranga sibu aina karam na kanghan mangam de gi doctor
2: landhoni thamoi de gi chen thakpa pi gi phutti thing boi thokte magi wakal ta hong khaba da pi gi phula do thing da bani adu ga landhoni naha ki nung shibana jitin gi wakal hong han mangam labde phai karmangam da matang tholabdi jitin bulai ei khudong chabdo ai mun sukhra pi
3: मरम दी आई भाप ताबम तंगम जित्री
2: मरम अमत नते अनि अहान मरम जीती इंगी लेखी दबनि पी सुशिलागा एहा की चाने पी शांति ग मखुइ निसे मसक सक मन आई ई चाने पी शांति की मसो उमतम दा जीती इंगी मखुत की थांग ता के बखंगो दे मसे अचम मने अदु गलन थोनी अनि शुब मरम ना नखुइ की डॉक्टर कुमार ग एहा की चाने पी शांति ग मखुइ निसे मरी लेनी जीती मुलाई नबगी दमकता नखुगी डॉक्टर कुमाना अहा के ईशान पे शांति की वखन था दपदो अहा पा
3: डॉक्टर साहब की ईशान पे की वखन दी
2: ओ यस मादी अंगांगनी पीले बले खोंग मनी शानी में मोटी शार्द करीम ता काबिल रो
3: डॉक्टर कुमार वो अयो न फाबा अदुगा मतम खरद की वयो छु शांति की वखन कावन ब होनबा हाइब की थबसी वफम मसे अरे वफम दिनते डॉक्टर
2: अच्छा मनी लंदोरी अराय बनती अदु पंथुक तबदी याद रबनी
3: करी गुंबदा थबद ने पंग थपंगम दब थोर बत
2: ngam दब यार ओ लंथोनी ngam दब यार ओ
3: मरम दी
2: मरम लंथोनी नहक मुन्न खलो आहा न शु जीटीएन गी मखुत शीकीवा अदुगा नन्ने नु शीजर ब जीटीएन मुना आहा हाथ पगे द मक्त मपुन छि चुप जेल लखिब न तक फासी तो न हाकीवा मशीन नंगे पा म लंथोनी
3: डॉक्टर
2: खलो लंथोनी आहा शी देहर ग जीटीएन हिंग ब पामरा न तुगाई खोइन मशे जगत संसार से प मामी न खुर
3: डॉक्टर
2: लंदोनी नहाँ न जीते इन मनु शीर बशरी माँ की नौरो पुनशीरो लम खांग न माने न बा माँ बु माँ तारे बगी दमक तेरे नु मुशी बो
3: डॉक्टर
4: क्यों चना बुकना न नो हे शोरे बुंगो पिकली बांग आंग शुनु हुंदो उक्तने थंबीरम ली अकन मामा माँ दुबने लक्षण बिक्री मामा दुले जरब दी शिव का याद नुंगाई जगब
5: इने क्या करियो बिरोपा
4: आ इने एंग हावेरी इन पामसा
5: इने नुमारे इन डिलेक्शन बिरो पीरो हंगदो पीरोरो अंगांग दंग पिबिरम
4: नति नंग मुना सा आसि पम ब हाइ नगदरा ने
5: यानी इने
6: आ आय मुक्त संग जरब या गदरो
4: आ यानी यानी कना नु ने बि मना हापो
6: आई डॉक्टर पांगी मसा ने पिनी अंगांग इंग बलाक चरीबा
4: अंगाय इंग बला पिरिबा डॉक्टर पांगी मसानुपी यानी यानी बीम इंग बीउ
6: यारबदी अंगा दे गो नंग तपी बिरौ बा बाय करिए कप लिया
1: 아마사 많기를 사이다. 갑다 철부디니 아이나 빠밍아 시장 학등 틈토 오로시. 홈.
5: 아가 부터볼게 나이들 아가 부터피키노.
1: 아가 심마북 라마만이 상고음래까이노 아이 기타피 탁자루키기.
5: 복부대기 마마기 컴랑 탁법 방지력들이 시안이. 아이 이시아기 뿐 시기도 먹대 미기 마 품대기 컴랑니기도 넣디. 아이 이시아디 미카리오 헬로.
1: 미카리네 띠띵방바니. 아가 시타이봉 미월백이 미복도 복라바니나. 타이봉 미기 마띵 러바 하이바시 마사나 따르바니. 아두가 미월백나 사마지력도 복라가 사마지기 마띵 러닝드라바 미두디.
5: 찬이시라. 마니 마콩마리 반바 지비도 넣디 샤월바. 에코에 미에버 쿠디무추 샤마클라마니 나랑도 성사하리기 비다일라 우크라비 아이 이슈시라고 아이 느끄름또는 까봉아마니 아이슈 아이 이샤 자우디 파부디 샤드 턱등 뿐시에시 게임로 마음가마니 아이 이샤기 뿐시기도 먹다 아이 나람란비기 마품도 신하가다 먹대
1: 까나부 나람란바 하이비리두부 아이 학부로 호이 숨미하 실람란비니 아두가니야 아이 코이부포 피리비 마가 파분가드슈 나하오이링에이타 흉낙 사게이 통안바 람란비 람란보이리 숨드라버르닝도
4: 아 캉드레다이슈 나 코이나하롱이 와리에시 코이나 바타포나띠다 아이 이몽기 타바이 카크르호네르기기 나 코이 와리와 따샤들
5: 이니 성비로 성비로 이몽도 성비로 포타비로
4: 호이 호이 호이 이니 쌍그러게
1: 이니로
5: 왜럼비야이 아도 마품으실랍까 이타볼끼노
1: 농마 탱라바 힝다 미싱미라우 콘따르마따 마두다 코따 탕샹암 빨랭비람바 아두가 빵통닝바 타바디디 빵톡비람다나 닝바 까인 한비키바 빵라비 학부수와 크기 빡들랑 털비마까리기노 마두기 마람마도 아예 먹다 캉제바 야루
5: 마도 닥터 바보기 라이벅 파바니
1: 마띠 아이 코기 라이벅 티바니 시바 마디 힝바부 닥터이 코따 라이바 따르바디 닥터에게 소르게시디 까림타 캐나드레드
5: 아이는 까나부샤 와우 비게는 큰제디 아두가 이쁜 시시드 삐슈삐지로 토크라고 또 나싱어도 아무는 토르까니 시학 타즈펑드레 닥터 바보도 징너부 뿜너묵 타독비레 하라가 눙아이는 산티드 레비로 하는 컸다마
1: 아니 마두순에 아이 빠봉데 소이든 탐자르기 아두가 시디까리고 와마타 항자기바 아이 하시부네 까나만 비베기 아이 문나문나 먹띠잉아가 하이비로코 아이 하시부 아나 시우뽀뽀 마마만
5: 비베기 아나 소능도 비비로
1: 아이기 까힌데 이또시 우리 하르싱나비가노 까이슈 통나다방아 아시 아이까이동도 부드나 쓰쓰르 아두가 아이기 본시 신나라이리마 까이슈니 아이기 이사망네 하이나 칸제르기 마시 쿠동 짜바마 흑대디피나
5: 아이 보이 바바 펑길라오
1: 보이 낭 바바기 낙타 사딩라브로 아시 까라나누마세 칸라 바바네 바바 까오 바바 보이 낭 바바가리 하우로 마미 살레기 바이 바이
7: Good morning, Doctor. I call Shanti Vulayura. Oh, hello, Shanti.
8: Ibu, kari tabaki.
7: I heard Doctor Babu Gimaru Ukil Ramesh ke masyarakat para jani. Shanti kari ga ka luhungri mamangda pleasure tripa matang chalo shirin hangi lakpani. Shanti, mohle da piknik program ane ta chalo shirin.
1: Ay, luhungbagi wapham bulay jadri ne kadum da ginunin shingbira ibasibo.
7: Ay, luhungbagi wapham masi. Ay, koi ibaagi shiagana di maru lambata hodok pidribira.
8: Raja Babu, Ramesh Babu lah kami adubu wari dia tu pani. Rada Sahib, polis shopi syaramu warbani na yaam na kubni inquiry tau fayko. Ayah kisan pi thajabi wapam di kona khanasi.
7: Doctor na bu shanti sehingga na thajabiyo, shanti ki puksi leh ikhangjai.
1: Babungi wapam di ngonda leiri. Ayah si hauji kanagi dong telip kadagi hai bado ayah khan mangamdi. Aduga Raja Sahib, ayah ki damak tamang biri wa mangatudi mang paung na biro.
8: Raja, I hug doctor amani doctor di oi do minam mangang ba sei kenu su henati aduga nangi na phamna ha ki sana pi shanti bu sinaba amadi thaj ba ba sei amuk tane tane manga tarar khane ke batari ko
7: wa pham ma do sheng bo be tarar
8: ra oh yes asum bai bo sida asheng ga dum yar ba ja
7: oh adu de khoi ba shu hiram ma sida mak minam mangang
9: ra ra nangi mo khoma sida ke do lum ba
7: ibai na sheng bo ikai ba na laga ibai kari ma sukana ba phanglo ai raja bo ikai o pi ga ba mi de sangsha sida lai de ai chala
9: Selora ni gimana ni raja sahab ini kaya di kui tu mana ko? Angpangang ni sahita.
8: Okil bawa lingkung miraksi.
9: Ibu kohon ni meram bu kari takfi kita ba.
8: Ramesh babu, ngasi dia yang maruki mati yang itu darkar oleh. Mahakita muktakhan muda, ayi gisan pisan tiye se, angau bika pangkak wekrabat.
2: 아드부 나시 파워이 만응다 GTN 이와클라시 카직도 파워 홍은 망감데 아드나 아이나 아하키 레이벌람 툼 참파티 뿐아막 아하키 이산 피 샨티기 마밍 팔람나가니 웰라마탕 이네나바 호나비로 아두가 라메스 바보 가리금바 아하나 하나 시키바타 아르바디 아하키 이산 피 샨티
9: 닥터 그런 얘기 카레비 와칸노 아두가 나시 닥터는 와 시험능 낭비닝 리베시보
2: 라메스 바보 미우이 바 쿠기 타와이 아쿠이기 뿐시 닥터기 마 쿠탈 레이벤에 띠에므로 노무나트가 노무디 아쿠이 미우이 쿠디 모사이 로이노 막 상사르시 타독도 삭히거든 왕들
9: 닥터
2: 아두나 아이나 쇼토르거든 타박싱거도 나 시덕이 혼나 빨칼라그리 아두가 라메스 바보 아무것도 와석비 아이는 시크럽뚱다 아이기 자는피 샨티 시 라메스 바보는 뽁뽁 이차만이 카는 나꾼 비르크는 아무것들이 와석비 라메스 바보
9: 닥터 머리기둥디 더니 찍는 비르그노 아이는 것이 와석리비시니 그리고 뭐 닥터는 레기드 버터로 보시고 아이 이산의 비상디 아이는 복잡한 이상문에 하는 아이는 나오거든요. 아들과 닥터기 아닌 뭐 그딩 뭐 또 아이는 타복 아이는 빵 톡자.
2: 라메스 바보, 누가 저리 말 없이 왔었다. 야 빌.
9: 닥터.
2: 라메스 바보.
9: 아들이 아이 뭐.
2: 바이.
1: 바보, 바보, 다 돈다 바보 너무 이나 빨리 바보 미쳤어.
7: 지텐 이 와라네 레스. 나침에 하나 큰거 찔러가는 학교 통화를 망무야이
2: 그럼 뭐가 풍기 이까리 깨시기 메리다 이부 파비게 돌입니다
7: 당신하고 사는지땐 나한테나 닥터 팔로 합격을 하는
2: 거야 그래 닥터 팔 합격 나 띠라자 샤입 닥터 팔로 당신을 시켜보라
7: 난는 믿는 모양을 믿어야 하겠대 아약 폴리스 오피 샤라마니 자네 말 독시
2: 라자 샤입 폴리스 오피 샤라마니 왜 학흥지 아두고 라자 샤입 닥터 팔레 키리아비기 파우시 따져보시다 아이 워클 카직등 칸트너비 맞담 비비요 아두가 라자 샤임의 징너비룡 따위 파비보다 아이 까임트 센지로 아두고 라자 샤임 아이 삑리와 나누시 아이 이네룡도 신내자 움키게 이네 따비룡 이네 안왕성틀로비 허가오
1: 아 나띠 거리기노 타나아기 바보 싱금의 암락 비리버시부 그런 거 깨시기노 이비에 먹을 라움이 나브라
6: 아이고 뽀뽀 빠붕 핫바 미 핫바시다 한비요
1: 그래 하이바 이비무 보고 빠붕 불러 이키드리 하이바 가리와 아는이 하리바 두부 에쿠에기니 빠마자지 띠엔디나 띠엔디차 톡터베 야메 꾸이리네
7: 이비 이놈 후루안 미리 이몽마는 후루안 마이바 하이바 마산다바니 자시 미하빠
1: 지띠
2: 이니
3: 독다 나 사기와 나 사나 각세가 누 마도 오피 사람이 군났띠
9: 그는 이사이와 사나가 끈화하시고
3: 산티가 지띵이 신이 해보시고 녹도는 해비 키보나트로 마사노피기는 신이라고 마빠 핫게들냐
9: 좀네 마도 아이는 하이 키보니 마코인이나 마사 밤나 와리시 카나오보다 아이기 이민망나 우크라보니 아르보 닥터 빠 핫피기 못해 바시까이 와비야고
3: 아둔다 아둔다 칸타비 유간노 칼리 바싱아도 아마뜨나띠 산티가 지띵이 시 마리카인들이 인디기
9: 그는 하이바 나이 마리기 만들 까나 칸이
3: 아이는 하이자리 바시니 지텐이 마리랭 넘버디 아이니 아두가 산티가 마리랭 넘버나 독터니 타제비프라 아쿠이 아니시시네야 마리카 윤터리 넘디 야비닝아브라
9: 호이니야 아이니 마카자 타로
3: 노마 닥터빠나 응원다 탐문시에는 하라마기마 뜬이나 닥터나 산티부 마땀 크라드기로 슈까 오너바 하이드나 아이니 이샤니 이아야닌기는 호는 자키버니
9: 파레 난 어마도 파고 하자라라마니나 아이기 좋아 생은 몰라도 폭력하게
7: 아두 아이니 칸마디 난 나이슈 파아바 아이니 칼리
3: 아이는 닥터부 파봐. 마대기 와 파마도 또 없는 듯한 비코. 닥터 바보는 쇼 아이부 파는 로부디 오이톡디. 아이 크레니우 파봐 아마디. 나 시 아이는 닥터기 니 삐만 쉐바 판결버시. 까나기 더운신하는 큰비버기.
9: 런누니.
3: 뿐나막 닥터기 마루 라자기 더운신 먹더니. 라자나 산티우 마기도 입밤지. 마시 마대기다 아사나띠. 마시 슈바신 쇼 빰마니.
9: 마루 오이톡더브나띠. 라자 아이오만 아마리 아이코 있는 질문을 믿다. 마코이 마시노 빠니나 타와야오 키브로 아잉아시 바보 까오봉아
3: 아드면 덕대 닥터 빤 시비기마 땅아시다 와 칸크라든 칸타비 들까로
7: 할로 닥터 쿠마르
9: 라자 샤프 랭신 미륵시 까이 타보키 바라보노
7: 아이네가 실락 시리바시 닥터 빠르구마 서우부 닥터 라마부 노메이나 카프트나 마한 키바이브시 아이코이 아차 우마무마니
9: 호이 닥터 라모이나 아잉 헤는 와제디 미하토르 파라하네 따지 아두가 리본버드리 파비라브라 아두가 닥터 샤프키야 시비마 사르기 오스 모텐의 방마구리도 오인 폴 파이미 하이베스티 강비럽
7: 보다자리 마루비 담았다니 오는 것이 낚시리 베시오 아약 수원은 마사티 부톡트나 리볼버도 파방을 내는 부분을 잡으니 아두고 우파일리트레 DSP 아마 되기 따르바 오피샤람기 쿨라이 오이랑을 하인 칼리 गोली यदुगी मरी देगी होल पुलिस स्टाफ से चेना करे ए मिया पबु दिहारी वनी पास ने हाथ में छोय दबा हदक की केस से आया की चार्जशीट केस नी अरुणा आई उपाय मत तो बियो गोली यदु यार बडी थुपसि मिको न तग मदु खुदुम चारो दबो वर्गा आई एम हेत पिजर के प्लीज हेल्प मी कुमा
10: पानी आई यंग जरा के ओके गुड बाय
7: गुड बाय
9: ไม่ใช่ไอ้คนคุยกับไอ้ป้าเนี่ยมันจริงเลยมันไม่ใช่ช่วยเพื่อนนี่อยู่ไอ้ใครจะไปช่วยตัวไอ้บ้าเคสเล็กคนหาการเล็บไปช่วยยาเฮียหรอไม่ใช่ไอ้คนคุยกับไอ้ป้าเนี่ยมันจริงเลยมันไม่ใช่ช่วยเพื่อนนี่อยู่ไอ้ใครจะไปช่วยตัวไอ้บ้าเคสเล็กคนหาการเล็บไปช่วยยาเฮียหรอไม่ใช่ไอ้คนคุยกับไอ้ป้าเนี่ยมันจริงเลยมันไม่ใช่ช่วยเพื่อนนี่อยู่ไอ้ใครจะไปช่วยตัวไอ้บ้าเคสเล็กคนหาการเล็บไปช่วยยาเฮียหรอ
11: Doctor,
9: what to play? She revolver and I have that. I know you revolver lay lapra.
11: Legitimate.
9: Later in Karam Kami. Revolver, I have she Kayam Chowi, Kayam Sangi, Taram Kasalapra.
11: I become the mean, I know the company.
12: That's all your
9: honor. I am a hundred Doctor Pal Hachiba Nipa. She revolver, she point 4-5 revolver and I have you cray. I look glad that you have to recover the river.
11: Could I do me up to stay recovered to woman's
9: dress? Cried the power from Vidre. अरे डॉक्टर पाल आज भी मिसाज है नंगे फारे ही हो जीते हैं जिम्मे ते नंगे माँ को लान न फारे को नहीं आप जीते चुम्बरा
11: चुंदे
9: चुंदे डेथ ऑल योर ना
7: सरकार की उपिन नदी जीते लसी निहार पनी अरे ना आईपीसी सेक्शन 302 की मतुनी ना फार्सी की दंडी पीयू है ना आर्गुमेंट पीख रे डिफेंस काउंसिल की आर्गुमेंट मो होगी रो
9: मैं प्ली योर ना मैं तो नहीं वो फार्सी हुकुम बेदना हाथों बिगड़ो मने वह मेरा लाल ने एपीपी साहब की आर्गुमेंट का या कमोट करें तो खेलने वाली थे यार ना अंदरिया ना हम जरिए डॉक्टर पाल हाथ पे नहीं पारू कनानो फारे भी जीते हैं जिने कनान हाई रिबा वो तो शाकी सिंगा मरी प्रमाण दे था इन ऐसी नम थांग पाए ना लाम है वंडरफुल फिर नम्र नहीं हूँ फारु पिकन आए ना किसी की कोटल अंकले थांग नहीं आई नहीं डॉक्टर पाल रिवॉल्वर का अपना हाथ पनी रिवॉल्वर भी कराए हाथ में मतलब कना वो भी आई भी नेच कना नो कना सु हो दे मैं आपने मैं फंदे ही जीते ना हाथ पनी है भी ये प्रमाण हो या वो खुद में करीब होंगे न त्रियार भी जीते नहीं मसादी ईटे में फिरों भाग रहे बड़ा नो हम की मिहार पे छे जीते इन फनो और भावदा माँ को डॉक्टर पाल हाथ पनी हाथ पनी पा अधी नहीं है बिना माँ को कौन कर माने पुरुष तक बिरोड़ी बा न तो माँ को कर माने भारों पुरी नहीं नो योर अनर There is no evidence to prove that Jiten had shoot that Dr. Pal. Your Honor, Dr. Pal had been shot. Far away, Jiten is in the police. He might come only by Asian Pal Raja. Man, what is it? Madhya Khuram, Pramal, I am not Chan Pijage. Number one, Raja and Dr. Pal are Chan Pij Shanti Pame. Nupi Masanashiya De, Mappanashiya De. Number one, logi abhi ki jamunta Dr. Pal revolver ka apna halayar ke Jiten maram thangin mane. नंबर टू Doctor will have to cry, sir. Point four five revolver, eh? Point four five of revolver, see. Mission Prajana Pavi authorized lady. Jitin revolver lady. Rajana, police key revolver, doctor will come to happen, eh? Madhu Pramandi, pathologist, Doctor Kumarda, Doctor Pali,